0: અને ફસલનો વાનસ્પતિક વિકાસ તેજીથી થાય છે, જડોના વિકાસને બી મદદ કરે છે, મજબૂત જડે મિટ્ટી થકી પાણી ને અન્ય તત્વને શોખી લે છે, આ ફૂલો ને ફલો બનવામાં બી સહાયક લે. એક પોટેશિયમ જે હે એ ફસલને બીમારી કીડા ને હુકા થકી લડવાની તાકાત જેને આપણે પ્રતિરોધક ક્ષમતા કહીએ એ મળે છે, ને આ વિશેષ કરીને દાણા અને ફલોની ચમક ને એને હાથે હાથે વજન બળાવવામાં મદદ કરે છે. બીજી વાત એ કે કિસાન ભાઈઓ દેખો ગૌણ પોષક તત્વ બી રહે હે, જે આપણે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ગંધક આ સબ હે એ ગૌણ પોષક તત્વ હે. આણની જરૂરત મુખ્ય તત્વોની હાથે હાથે થોડી કમ રહે, પણ આ બી બહુ મહત્વપૂર્ણ કહેવાય હે, કેમ કે જેમ કે કેલ્શિયમની પૂરી કરો તો આ પૌધની કોશિકાને મજબૂત બનાવે હે ને નવી કલીએ ને એનો વિકાસમાં બી મદદ કરે હે. એક હે કિસાન ભાઈઓ મેગ્નેશિયમ, આ ક્લોરોફિલનો મુખ્ય હિસ્સો કહેવાય હે, જેનેથી વણા પૌધા પ્રકાશ સંશ્લેષણ યાની આપણું ભોજન નથી બનાવી શકતા. એક હે સલ્ફર ને ગંધક, કિસાન ભાઈઓ આ તેલવાળી ફસલે જેમ કે સરસો હે એના મેં તેલની માત્રા બળાબે ને ફસલ મેં પ્રોટીન બળાબા મેં જરૂરી રહે હે. એક કિસાન ભાઈઓ સૂક્ષ્મ પોષક તત્વ ભી આવે હે ને આણની જરૂરત રહે એ ફસલ મેં બહુ કમ માની જાય હે, પણ આ બી આણની કમી થકી ફસલે ખરાબ થઈ શકે, જેમ કે લોહા, જસ્તા, મેગ્નીઝ, તાંબા, બોરાન, ક્લોરોન આવી જે પોષક તત્વો હે એવી ફસલ હારું આમ તો જરૂરી હે, કેમ કે આ તત્વ પૌધમાં એન્ઝાઇમને સક્રિય કરે હે, રોગ પ્રતિરોધક ક્ષમતા બી બઢાવે હે ને ફલદાનમાં સહી આકાર ને ગુણવત્તા હારું બી આ જિમ્મેદાર રહે હે. કિસાન ભાઈઓ ફસલને હારું આણના ફાયદા હે, બહેતર ને અધિક પેદાવાર ઉત્પન્ન આલે હે, સહી પોષક તત્વ મળવા ઉપર ફસલની ક્વોલિટી ને માત્રા બે બળે હે, જે આપ અચ્છી તરહથી જાણી રહો. એક હે કિસાન ભાઈઓ કીડા ને બીમારીઓ થકી સુરક્ષા બી આલે હે, સ્વસ્થ પૌધા ઉપર બીમારીઓ ને કીટોના હમલા કમ થાય ને એને હાથે હાથે વિશેષ વાત એ હે કે મિટ્ટીની ઉપજાઉ ક્ષમતા હે એ બી આપણે બઢી થકી રહે, મિટ્ટીમાં આ કુછ તત્વ જે સંતુલન બનાવી રાખવામાં જમીન લંબા સમય તક ઉપજાઉ બની થકી રહે, તો આવા જે તત્વ હે એ બહુ ફાયદેમંદ આપણે હારું સાબિત થઈ શકે. એટલે કિસાન ભાઈઓ આપણે કહ કે આ જે પોષક તત્વ હે એની ભરપાઈ હંમેશા આપણે ફસલમાં રાખવી જરૂરી હે. કિસાન ભાઈઓ ખેતીની વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ રહ્યો હોય તો આજે તો વાલજીભાઈને આજ્ઞા લો, કાલે ફરા ઉપર ફરી નવી જાણકારી માટે મળંગા. એ આવજો. રામ રામ. રામ રામ.
1: આકાશવાણી બાસુડા કાહી માહી ચેનલ હે. લીજે પ્રસ્તુત હે આદિવાસી લોકસંગીત.

बैरानी बात कार्यक्रम हमारे बावारी सब बहनों ने सौराठी की रेता बहनों राम राम राम राम बहनों अपने सौरानु कार्यक्रम है बहने अवेली बेटी थी कि है ने आज अपने बहनों थी कि जुड़ी बात करूंगा कि गर्भावस्था में बहने अपने स्वास्थ्य नो ध्यान हाथे राखी ने आना ऊपर अस अपने हाथे ही आज नर्सिंग अधीक्षक प्रदीप जी तो गर्भावस्था में टीकाकरण क्यों जरूरी है टीकाकरण ना अपने माता ने स्वास्थ्य ना हो लाभ मिले बच्चा ऊपर ना हो प्रभाव पड़े इन विषय ऊपर चर्चा करूंगा इन हाथे अपने घर में पशु रखो तो पशु ने अपने आहार के वाल वरो इन विषय ऊपर चर्चा करूंगा हाथे हाथे अपने दिख रहा कि वर्तमान समय में बच्चों में मोबाइल की लत खूब थी गई है तो अपने अपना बच्चा ने मोबाइल की लत थी दूर हती राखी सको इन विषय ऊपर भी बात करूंगा એના હાથી આપણે આ અચ્છો સુગીત સાંભળવા તો કાર્યક્રમની શરૂઆત આપણે કરો ગર્ભાવસ્થામાં બહેને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન હાથે રાખીએ આ સોરા ઉપર ભી બહેને જે બેટી લીધી એની ભી ગર્ભવતી બહેને હે ને ઘણી એવી સાસુઓ ભી બેટી લીધી કે જણા ઘરમાં બહુ રહી ગર્ભવતી ઘણાની બેટીએ ગર્ભવતી હે તો આણા સમયમાં એનું સ્વાસ્થ્યનું ધ્યાન હાથે રાખવું કે ભાઈ ગર્ભાવસ્થા એવી અવસ્થા હે જેણ મેં ખૂબ સાવધાની રાખવી પડે સતર્કતા રાખવી પડે ને ગર્ભાવસ્થા એવો પલ હે જે કેની ભી ઔરત બલ્લે ખૂબ અચ્છું રહે ખૂબ ખુશીનું પલ રહે ને આણા સમય મેં અગર થોડી બહુત ભી લાપરવાહી થઈ જા તો માતાને સ્વાસ્થ્યનું નુકસાન થશે એને હાથે હાથે જે ગર્ભમાં શિશુ પલી રહે એનું સ્વાસ્થ્ય ભી પ્રભાવિત થાય એટલે આણા સમય મેં આપણા સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખવું પડે એને બદલે આપણે સૌથી પહેલે તો એ કરવું હોય કે પ્રસવ પૂર્વ શરીરની જાંચ કરાવતું રહેવું જોઈએ જેમ આપણે ખબર હોય કે ગર્ભાવસ્થા હે તો મહિના મેં આપણે જેમ જાંચ કરાવો એન બાદ હર મહિને જાંચ કરાવવું જોઈએ ને અગર હર મહિને નહીં કરાવી શકો તો 3 મહિના મેં એક વખત તો જાંચ કરાવવી જોઈએ એને બાદ જો 9 મહિના પૂરા થવા વાળા હો તો એન બાદ તો 8 મહિને એન 15 દાડા બાદ એમ લગાતાર આપણને જાંચ કરાવવી જોઈએ શરૂઆત મેં જાંચ કરાવવાનો એટલો ફાયદો હે કે એનથી કે ગર્ભમાં જે બચ્ચું બલી રહ્યું હોય એને વિકાસને બારામાં ખબર પડે બચ્ચામાં જે ગ્રોથ બદલે જે બી ચીજે એને વિકાસ બદલે જે ચીજની જરૂરત હે એને બી આપણને ખબર પડે કે બચ્ચાને અંગનો વિકાસ કેવો થઈ રહ્યો હોય એને વિકાસની ગતિ શું હોય સોનોગ્રાફી થાય તેના માધ્યમથી કે ખબર પડે એટલે જાંચ કરાવેગા તો ડોક્ટર આપણને એ બી બતાડેગા કે કઈ ચીજની આપણે શરીરમાં કમી હે અને કઈ ચીજ આપણને સપ્લિમેન્ટ ની રૂપમાં લેવી જોઈએ તો હોય વાત ધ્યાન રાખીને સબ બહેનો થી ભી નિવેદન હે કે આપણે ઘરમાં ભી કોઈ ગર્ભવતી હો તો એને સમય સમય ઉપર જાંચ કરાવતા રહીએ બીજું જે સપ્લિમેન્ટ ડોક્ટર લખે એને બરાબર લેવો હે અને સમય ઉપર લેવાય ગર્ભાવસ્થામાં એક ફોલિક એસિડની જરૂરત રહે આયરનની જરૂરત રહે કેલ્શિયમની ખૂબ જરૂરત રહે તો એને બદલે ઘણા વખત શું થાય કે આપણે ખાનપાનથી કે આની ચીજોની પૂર્તિ નહીં થઈ શકે તો એને ડોક્ટર જે સપ્લિમેન્ટ લખે એની જે દવાઈ લખે એ આપણે સમય સમય ઉપર લેવી જરૂરી હે અને એન હાથે હાથે પૌષ્ટિક આહાર ભી લેવો જરૂરી હે કેમ કે અગર ભોજન નહીં કરંગા સંતુલિત આહાર નહીં ગ્રહણ કરંગા તો બચ્ચાનો હે વિકાસ નહીં થાગા અને ખુદનો જે ડિલિવરીનો સમય હે એને ભી આપણને એના ટાઈમ ભી તકલીફ પડે કામ એટલે સંતુલિત ભોજન લેવું હે દૂધ દહી પ્રોટીન વાળી ચીજે કેલ્શિયમ વાળી ચીજે એવી આપણને બળાવી દેવી હરી સબ્જી ખાવી દાલે ખાવી હે તો એની ચીજોનું સેવન આપણને જ્યાદા કરવું હે બીજું એ બી ધ્યાન રાખવું હે કે ડોક્ટરની સલાહ અલાવા કોઈ ગોળી ન લેવી આપણે મરજીથી કે કઈ ભરી થાય કે કઈ ભરી શરદી થઈ ગઈ તો ગોળી લઈ લીધી યા ફેર એમ થાય કે સરદર્દ થઈ રહ્યું કઈ દર્દ થઈ રહ્યું હોય તો પેરાસેટામોલ લઈ લેવાની આપણને આદત હે કે વાના પછી આપણે ગોળી લઈ લો તો ગર્ભાવસ્થામાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી હે કે અગર ડોક્ટરની સલાહ લીધા વગર અગર કોઈ ગોળી લંગા તો એનથી કે આપણે જે ગર્ભસ્થ શિશુ હોય એના ઉપર નુકસાન પણ થઈ શકે એટલે ઘણી વાતનું ધ્યાન રાખવું હોય બીજું એ ધ્યાન રાખવું હોય કે ઘણી ચીજે એવી જેમ સંતુલિત આહાર તો લેવો પણ ઘણી ચીજે એવી બી જે આપણને ખાવાનામાં સામેલ નહીં કરવી જોઈએ જેમ કે ચા કોફીનો વધારે સેવન નહીં કરવું હોય અગર હોય પીવાની આદત બી હો તેને કમ

0: પીવું હે. એના અલાવા જે જંક ફૂડ બજાર નજી મળી જંક ફૂડ એને ભી નથી ખાવું. હાથ લાગે તેલીય ચીજે આવે એને ભી નહીં ખાવી જોઈએ. ને આપણે શરીર બદલે જે પૌષ્ટિક ચીજે હો એની ચીજોનું આપણને સેવન કરવું જોઈએ. એ કાળ સમયમાં ધ્યાન રાખવું કે ડાયટિંગ નહીં કરવું, મતલબ ભૂખું નથી રહેવું, આપણે વ્રત ઉપવાસ કરવા એ ભી નથી કરવા વધારે. ને એમને એક વજન બળી ગયો તો કમ ખાવાનું હોય ચીજ નહીં. આ વજન બળેગા ગર્ભાવસ્થામાં તો બાદમાં એ નિયંત્રિત ભી થઈ જાય, પણ આ સમયમાં અગર સંતુલિત આહાર નહીં લગા તો આપણે સ્વાસ્થ્ય બદલે નુકસાન જ કરેગા. આ સમયમાં પાણી ભી ભરપૂર માત્રામાં પીવું જોઈએ. દાડાના 10-12 ગ્લાસ પાણી હો તો કોશિશ કરવી એટલું તો પીવું જોઈએ. એટલું ભી નહીં પીવા તો 8-10 ગ્લાસ પાણી તો પીવું જોઈએ. મતલબ શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જરૂરી છે. એને હાથે પર્યાપ્ત નીંદ લેવી જરૂરી છે. નીંદ નો તે ધ્યાન રાખવું હોય કે નહીં, હોવાની પોઝિશન ભી આપણે સહી જોવે કે સ્થિતિ સહી રહેવી જોઈએ. ને જે ગર્ભવતી માતા હે એને તો બાઈક કરવેટ લઈને હોવું ખૂબ ઓછું રહે, એનાથી હૃદય ગતિ ભી નિયંત્રિત રહે. શિશુ મેં રક્ત સંચાર એવી અછૂત હોય કે આ સ્ટડી થી પ્રૂવ થયું હોય કે બાઈ કરવટ હોવાથી શિશુમય હે રક્ત સંચાર અચ્છી તરફ થતા, તો એને વાતનું ધ્યાન રાખવું હોય. પેટને બલ નથી સૌ, પેટને બલ આપણને હોવું નહીં જોવે, તો એને થોડુંક સ્થિતિનું ભી ધ્યાન રાખવું જોઈએ. હાથે હાથે હલકો વ્યાયામ ભી કરી શકો. ખૂબ ભારે સામાન હોય નહીં ઉઠાવવું હોય, ભારે વ્યાયામ નથી કરવા, પરંતુ જે હલકા ફુલકા વ્યાયામ હો, જે સાંસની હો, અનુલોમ વિલોમ એવી એક્સરસાઇઝ હે, પ્રાણાયામ હે, એવું કરી શકો. મેડિટેશન કરી શકો, મતલબ ધ્યાન લગાડી શકો, તો હવી ચીજે આપણે કરંગા તો આપણે સ્વાસ્થ્ય ભલે વચ્ચો રહેગા, શિશુ ભલે વચ્ચો રહેગા. અને બીજું સૌથી મહત્વપૂર્ણ ચીજ એ કે તનાવથી દૂર રહેવું હોય કે વર્તમાનની ઘણી વાતો એવી થાય આપણા જીવનની કે એનો આપણને નહીં ચાહતે હોય તનાવ લઈ લઉં, પણ અગર કોઈ ગર્ભવતી હોય તો એની વાતનું વિશેષ ધ્યાન રાખવું હોય કે તનાવ નથી લેવો. અગર તનાવ લંગા તો એનો હિદો હિદો અસર આપણને ભ્રૂણ ઉપર પડેગા, આપણે ગર્ભમાં જે શિશુ પડી રહ્યું હોય એના ઉપર પડેગા. તો ઘણી વાતનું ધ્યાન રાખવું હોય, માનસિક તનાવથી દૂર રહેવું હોય, એને દૂર રહેવા બદલે અચ્છી વાતે સોચવી જોઈએ, અચ્છું સંગીત હોણી શકો માનસિક તનાવથી દૂર રાખવા બદલે. ને બહેને ભણી ગણી હો, આજકાલ તો સબ હે કે ભણી તો શકીએ, તો અચ્છી કિતાબે હે એનું ભણવું જોઈએ. અચ્છી કિતાબે ભણગા તો એનાથી કે આપણા વિચાર ભી સકારાત્મક રહેગા, સોચ ભી અચ્છી રહેગા, જેનાથી કે તનાવ કમ થાગા. ને એનો અસર એ જે ગર્ભમાં શિશુ પલે એના ઉપર ભી થાંગા. આપણે એક કહાની તો હોણી છે કે અભિમન્યુ હે ગર્ભમાં ચક્રવ્યૂહનો વેદન હે હિકી હતો. તો એ કોઈ મિથક યા કહાની નથી, એનો અભી વૈજ્ઞાનિક તરીકેથી ભી દેખો યા ફિર વર્તમાન સમયમાં ભી દેખો તો એ સાબિત થઈ ગયું હોય કે જેવો માં હોણેગા, જે માં સોચેગા, એનો અસર એ બચ્ચા ઉપર ભી પડેગા. તો આની ચીજની એક અપનાવવું હે કે ગર્ભવતી હો મહિલા તો અચ્છું સોચવું હોય, અચ્છું સંગીત હોણવું હોય, અચ્છી કિતાબે ભણવી, અચ્છો લોકો હાથે સમય વ્યતીત કરવો, જેનાથી કે અચ્છી વિચારધારા ઉત્પન્ન થાય, ને એનો પ્રભાવ એ આપણે શારીરિક સ્વાસ્થ્ય ઉપર ભી અચ્છો પડે, માનસિક સ્વાસ્થ્ય એ ભી અચ્છું રહે. તો આ કુછ ચીજે બેને જે ગર્ભાવસ્થામાં આપણે સ્વાસ્થ્યને ધ્યાન રાખવા બદલે ખૂબ જરૂરી છે. હવે આનાથી કે જોડેલો વિષય હે જેના ઉપર આપણે હાથે આજે અહીં નર્સિંગ અધિક્ષક પ્રદીપજી, ને એનાથી કે આપણને ગર્ભાવસ્થામાં જે ટીકાકરણ થાય એના બારામાં વાતચીત કરો, પછી આપણે આગળની વાત કરો.
1: સુનિયે કિસાન વાણી, પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. પ્રત્યેક
2: આજ હમારે સાથ હૈ પ્રદીપજી. પ્રદીપજી એક નર્સિંગ ટ્યુટર હૈ. આજ ઉનસે હમ ગર્ભાવસ્થા મેં જો ટીકે લગતે હૈ માં કો ઉસકે બારે મેં જાનકારી પ્રાપ્ત કરતે હૈ, ઉનસે ઇસ બારે મેં બાતચીત કરતે હૈ. નમસ્કાર પ્રદીપજી.
3: નમસ્કાર મેડમ.
2: આપસે હમ જાનના ચાહતે હૈ કે ગર્ભાવસ્થા મેં જો ટીકાકરણ હોતે હૈ તો માતા કો ટીકે લગવાને ક્યું આવશ્યક હૈ?
3: નમસ્કાર મેડમ. આપને બહુત હી મહત્વપૂર્ણ સવાલ પૂછા હૈ કે ગર્ભાવસ્થા મેં ટીકા લગવાને કે મુખ્ય રૂપ સે દો ઉદ્દેશ્ય હોતે હૈ. ઇસમેં પહેલા ઉદ્દેશ્ય હોતા હૈ માં કો ગંભીર બીમારીઓ સે બચાના, એવં દૂસરા ગર્ભ મેં પડ રહે શિશુ કો સુરક્ષા દેના. ટીકાકરણ સે માં કે શરીર મેં જો એન્ટીબોડીઝ બનતી હૈ વે પ્લેસેન્ટા કે જરીયે બચ્ચે તક પહોંચતી હૈ. इससे जन्म के बाद शुरुआती कुछ महीनों तक शिशु संक्रमणों से सुरक्षित रहता है. और रही बात सुरक्षा की, तो गर्भवती महिलाओं को दिए जाने वाले सभी टीके पूरी तरह से सुरक्षित एवं पूरी तरह से टेस्टेड होते हैं.
2: अच्छा, तो ये माँ और बच्चे दोनों के लिए सुरक्षित होते हैं।

બહેનો, આ હાજનો સમય હે ને આપણે સ્વરાઓ પર આટલું બઢિયા ગીત સાંભળ્યું, ગીત સાંભળીને આનંદ આવી ગયો કે આપણે સંસ્કૃતિથી જોડેલું ગીત હતું. ને આંતિક પહેલા આપણે વાત કરી હતી પશુહારને બારામે, તો પશુહાર બી જેમ મનુષ્યને સંતુલિત ભોજન જોઈએ સ્વસ્થ રહેવા, એમ પશુઓને બી સંતુલિત ભોજન જરૂરી છે. ભોજન મેળવીને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, વિટામિન, ખનિજ લવણ ઉચિત માત્રામાં આલવા જોઈએ, જેનાથી પશુનું સ્વાસ્થ્ય બહેતર રહે, દુગ્ધ ઉત્પાદન હે એ ભી બઢે. ને એને હરો ચારો આલા જેમ બરસીમ, જઈ, જ્વાર, બાજરા એ આલી શકો, જેનાથી પશુનું પાચન અચ્છું રહે, આનાથી દૂધ બનાવવાનું કામ થાય. સુખો ચારો આલી શકો.

ભૂસો હૈ સુખી ઘાસ હૈ યે લિશકો ને એન બાદ હૈ જે આહાર હૈ એન મે જે સુખો ચારો હૈ હરો ચારો હૈ એન માત્રા ભી સંતુલિત રેવી જોવે કે એકલો સુખો ચારો ભી પશુ નિયાલો જોવે ને હરો ચારો ભી આરામ સમ ને ઘણો મળે પર અગર હરો ચારો સ્વદર માત્રા મે આલંગા તો પશુ ને અફરા રોગ થઈ જાગે ફિર પાચન મે સમસ્યા આવેગા તો એને માત્રા ભી નિર્ધારિત રેવી જોવે જેમ કે

મગફળી મૂંગફળી ચોકરનું મિશ્રણ એ અનાજ છે એ બી પશુના આહારની રૂપે મળી શકું. બીજું જે દાના રહે એને માત્ર 2 થી 5 રેવીઝ હોય. ખનિજ મિશ્રણ જે રહે એને 50 થી 100 ગ્રામ સુધી એને માત્ર રેવીઝ હોય. પશુને જે આપણે આહાર હે પલા રાજીને આપણે વાટો ખાવ વાટો બિગાડી ને લો એને પ્રતિદિન 1 મુઠ્ઠી નમક હે નાખવું જોઈએ કે નમક હે પશુને આહાર માં શામેલ થવું જોઈએ. દાણાનું 30 થી 50 ગ્રામ પશુ નમક આહાર માં જવું જોઈએ. એનાથી પશુને સ્વાસ્થ્ય અચ્છો રહેગા, પાચનની સુવિધા રહેગા ને આહાર હાથે હાથે સાફ પાણી બી પશુને બરાબર માત્રામાં પીવડવું જોઈએ. દાણામાં 40 થી 60 લીટર સુધી યા ફેર પશુને આવશ્યકતા અનુસાર યા મોસમ અનુસાર પશુને સમય સમય ઉપર સાફ પાણી બી મેળવું જોઈએ. જેથી પશુ હે હાઇડ્રેટ રહે એનું સ્વાસ્થ્ય અચ્છું રહે ને જે ખાવાનું ખાઈ રહે એનું પાચન અચ્છી તરતી થઈ જાય. જે દૂધ હાલવા વાળો પશુ હે એને દાણાની માત્રા અચ્છી રહેવી જોઈએ જેથી એનું દૂધ ઉત્પાદન બળે. ને પશુને જે બી આહાર આલી રહ્યો એની એક તો નસ્લ હે એને વજન હે ને મોસમ હે એને અનુકૂળ આહાર આલવો જોઈએ. કેમકે વજન ને અનુરૂપ આહાર આલવું જરૂરી હોય ને નસ્લ બી ને અનુરૂપ આહાર આલવું જરૂરી હે. કેમકે ઘણી નસ્લ એવી રહે જેમાં પાચન ક્ષમતા અચ્છી રહે એને આહારની માત્રાની જ્યાદા માત્રાની જરૂરત પડે. કુછ નસ્લ એવી બી રહી જેમને કમ આહારની કમ માત્રાની જરૂરત રહે તે આપણને ધ્યાન રાખીને આવવાની જરૂરત હે. ને મોસમ પરિવર્તન થવા ઉપર અચાનક પશુ જે બીમાર થઈ જાય તો એને ધ્યાન બી રાખવો કે તૈયાર એને આહારની માત્રામાં હે એ કમી કરી દેવી જોઈએ. એને ઘણા વખત પાચનની સમસ્યા થઈ જાય જેમ કે આપણે મોસમ હે એને ઘરી ઘાસ સાથે બીજી બીજી વનસ્પતિ બી મળી જતી ખાઈ લે તો એને પાચન સમસ્યા રહે તો એની વાતનું બી ધ્યાન રાખવું હે. તો સોળા ઉપર આજે આપણે આટલી વાતે કરી, વાતે હજી બી કરવી હતી પણ આજે સોળાનો સમય હે એ પૂરો થઈ ગયો. તો આસ્તરીતાબેનની આજ્ઞા લો. રામ રામ રામ રામ.